0: ખાસ સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી બીચે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં શિખર વાર્તા ભી. પ્રધાનમંત્રી મોદી ઇણના સાઝેદારી રા નવા દોર રી શરૂઆત બતાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રેસ અદાલતમાં રાજસ્થાન સમેત રાજ્યા કેન્દ્ર રા રાજવાળા પ્રદેશારા સરહદી જિલ્લારા એસપી રી નવી દિલ્હીમાં મીટિંગ ભી. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આમદની હાસિલ કરણ ઉજુડિયા મહેકમાને કર ચોરી કરવાળા ખિલાફ કરડી કાર્યવાહી રા હુકમ દીના. અર આખા રાજ્યમાં ચોમાસા રે બિરખા શરૂ ભી. સમાચાર સાગે મેં સુદર્શન નાહર. અરે બસ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ દુનિયો દેશા બીચે મજબૂત રિશ્તા માથે ખુશી જાહેર કીની હૈ. આજ મેલબર્ન માઇફિયા શિખર સંમેલન પાછે દુનિયો પ્રધાનમંત્રી ભેળો બયાન જારી કીનો. બયાન માયવે કહ્યો કે ભારત અર ઓસ્ટ્રેલિયા એક દૂજા માથે ભરોસારા નુઆ દોર માય દાખિલ ભેક્યા હૈ. દુનિયો નેતા ક્ષેત્રીય થરતા ઉર્જા સુરક્ષા અર પ્રૌદ્યોગિકી નવાચાર સારું સહયોગને અંતિમ રૂપ તીનો. પ્રધાનમંત્રી મોદી બતાયો કે દુન્યો દેશ યુરેનિયમ રીપૂર્તિ અર ખાસ ખનિજ ગલિયારા ઊંચુડિયા ઐતિહાસિક કરારમાં થઈ સહી કીની. ભણાઈ લિખાઈ રા હલકામાં આઈ એક દૂજારી મદદ રી સોચ રા તેત બેંગલુરુ અર ગુરુગ્રામમાં ઓસ્ટ્રેલિયાના વિશ્વવિદ્યાલય રી નવી શાખામાં ખોલી ચાવેલા.
1: AI મિશન, ક્વાન્ટમ મિશન ઓર સેમિકન્ડક્ટર પ્રોગ્રામ કે અંતર્ગત ભારત સરકાર ને $10 billion સે જ્યાદા કા સપોર્ટ દિયા. હમ ડેટા સેન્ટર, AI, ક્વાન્ટમ, સેમિકન્ડક્ટર ઓર ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ક્ષેત્ર મે મિલકર ગ્લોબલ સોલ્યુશન તૈયાર કર સકતે હૈ.
0: શ્રી મોદી મેલબર્ન માં પ્રવાસી ભારતીય સમુદાય નઈ સંબોધિત કિના. વે કહ્યો કે 21મી સદીરો ભારત વિકસિત દેશ બનવા ઓળી બઢ રહ્યો હૈ અર મોજુદા દોર રો ભારત વિકાસ અર બરકત માં ભરોસો રખે હૈ.
1: ભારત મેં પોર્ટ, એરપોર્ટ, રોડ, રેલવે ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં ઓસ્ટ્રેલિયા કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ કે લીએ અનેક અનેક સંભાવનાએ હૈ. આજ ભારત મેં નેશનલ હાઈવેઝ લગભગ 34 કિલોમીટર પ્રતિદિન કી ગતિ સે બઢ રહે હૈ. હર દિન 8 કિલોમીટર સે અધિક રેલવે ટ્રેક્સ લગાએ જા રહે હૈ. યે સ્કેલ, સ્પીડ ઓર સ્ટેબિલિટી તીનો કા સંગમ હૈ.
0: ગૃહમંત્રી અમિત શાહ આજ નઈ દિલ્હી માં દેશ રા સરહદી જિલ્લા રા પોલીસ અધિક્ષકા રા સંમેલન રી સદારત કીની. સંમેલન માં રાજસ્થાન સમેત સરહદો લાગ્યોડા ન્યારા ન્યારા રાજ્ય અર કેન્દ્ર રા રાજવાળા પ્રદેશા રા જિલ્લા રા એસપી અર ગૃહ મંત્રાલય રા આલા અહેલકાર શામિલ થયા. સરહદી જિલ્લામાં હિફાજત, ઘુસપેઠ અર અવૈધ પ્રવાસન, અપરાધા માથે લગામ અર આબાદીમાં બદલાવ રી જાણકારી સારું ઓ સંમેલન રાખી છો. ઈસા ગઈ નશીલી ચીજા રી તસ્કરી અર ડ્રોન રે કારણ ઉપજા ખતરા માથે આંકસ લગાવણ રા જતન રે બારામાં એ વિચાર કરી છો. ધ્યાનજોગ હૈ કે કેન્દ્ર સરકાર કુછ સમય પહેલી દેશ રા ન્યારા ન્યારા હલકા માય આબાદી જુડિયા બદલાવ રી ઠાકરણ અર ઇનરા કારણા રી પિછાણ સારું આલા દરજા રી સમિતિ બનાઈ હી. કેન્દ્ર સરકાર ભારત ને એઆઈ રા વૈશ્વિક કેન્દ્ર રા તોર નું સામી લાવણ સારું સગલા જરૂરી જતન કર રહી હૈ. ઇલેક્ટ્રોનિક્સ અર સૂચના પ્રૌદ્યોગિકી સચિવ એસ કૃષ્ણન આજ નઈ દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ પરિસંઘ સીઆઈઆઈ રીઓરું રાખી જ્યા શિખર સંમેલનમાં આ વાત કહી. વે કહ્યો કે એઆઈને ન્યારા ન્યારા હલકામાં ઉત્પાદકતા, દક્ષતા અર પ્રભાવશીલતા બધાવણ સારું કામ લી જા રહી હૈ. કૃષિ યંત્રીકરણ ઉપ મિશન રાતે હાલતાઈ દેશમાં કિસાનાને 9,400 કરોડ રૂપિયા બત્તા મોલ રી ખેતીવાડી જુડી 22 લાખ મશીના દેવણ માય મદદ કરી છી હૈ. ખેતી કિસાની રા કામ માય મશીના કામ લેવણને બધાવો દેવણ સારું સાલ 2014-15 માય ઓ મિશન ચલાઈ ચ્યો હો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજ કોટા મેડિકલ કોલેજ માય કોટેજ વાર્ડ બનાવણ રા કામ રી નીવ રખી અર નુઓ બનાઈ ચ્યો પીજી હોસ્ટેલ જનતાને સોંપ્યો. ઈ મોકે બિરલા